0: નમસ્કાર, એમએસ સમાચારમાં સ્વાગત છે. હું નવીના નિરોડા. શરૂમાં મુખ્ય સમાચાર. પ્રભાવકારી ઉદ્ધાર રાહત પુનર્નિર્માણકો કામકા લાગે વિશેષ સંસદીય સમિતિ બનાવન એમાલેકો માગ. ટનેલ ઉદ્ધારકો પ્રગતિ ર રાહત વિતરણકો પછિલ્લો અવસ્થાબારે સાંસદહરૂલે માગે જાણકારી. મુસ્તાંગકો જોમસોમમાં જળવાયુ સમ્મેલન શરૂ. 500 પાલિકા પ્રમુખ સહભાગી. જળવાયુ ન્યાયકા લાગે દૃઢતાપૂર્વક ઉભીને પણ મંત્રી ચૌધરીકો પ્રતિબદ્ધતા. રસુઆ બાડીમાં પરી 34 દેશના 607 જણા વિદેશી પર્યટક અજય બેપત્તા. ભારતના સૌભાગ્યા ધેરી 199 જણા. 310 જણાકો જીવિત ઉદ્ધાર. અમેરિકાએ કોઇલા ર પ્રાકૃતિક ગેસકો પ્રદૂષણ નિયંત્રણ સંબંધી અધિકાંશ નિયમ ખારિજ કરી જનસ્વાસ્થ્ય ર જલવાયુમાં ગંભીર અસર પર્ને વિજ્ઞહરૂકો ચેતાવણી. સાફ ચેમ્પિયનશીપ ખેલ તાલિકા સાર્વજનિક. ઉદઘાટન પૂર્વ ભારત ર પાકિસ્તાન ખેલ.
1: આરામદાયી રસાય, સ્વાદિષ્ટ ખાના, મને લોભ્યાઉને દૃશ્ય, એક અલૌકિક અનુભવ. મીટિંગ હોસ યા સેમિનાર, કુનૈ પણ કાર્યક્રમકા લાગી ઉચિત ગંતવ્ય, તપાઈંકો સેવા સત્કારકા લાગી સદૈ તૈયાર છ. લક્ઝરી હોટેલ મિસ્ટિક માઉન્ટેન નગરકોટ.
0: સમાચાર વિસ્તારમાં. નેકપા એમાલેલે વિપત પછીકો રાહત ખોજ તથા ઉદ્ધાર પુનઃસ્થાપના ર પુનઃનિર્માણકા કામ પ્રભાવકારી બનાવન સર્વદલીય વિશેષ સંસદીય સમિતિ ગઠન કરન માગ કરેકો છે. પ્રતિનિધિ સભાકો આજકો બેઠકમાં એમાલે સાંસદ પદ્મા અરિયાલે વિપત પછી રાજ્યકો તૈયારી, સ્રોત પરિચાલન ર ઉદ્ધારમાં દેખિયેકા કમજોરીકો સમીક્ષા કરનુપર્ને ભંદે રાજનૈતિક ભંદા માથિ ઉઠેર કામ કરન વિશેષ સમિતિ ચાહિએકો બતાવનુભયો. રસુઆકા વિભિન્ન ક્ષેત્રમાં અજય પર્યાપ્ત રાહત પુગ્ન નસકેકો ગુનાસો આએકો ભંદે ઉહાંલે રાહત સામગ્રી ઉપલબ્ધ ભએ જુનસુકે ઉપાય અપનાએર ભએ પણ તત્કાલ પ્રભાવિત ક્ષેત્રમાં પુર્યાઉન માગ કરનુભયો. યસ્તી વિપત પછીકો પુનઃનિર્માણલાઈ તીવ્ર બનાવન રાષ્ટ્રીય વિપત જોખિમ ન્યૂનીકરણ તથા વ્યવસ્થાપન પ્રાધિકરણલાઈ થપ અધિકાર સંપન્ન બનાવ વિશેષ પુનર્નિર્માણ પ્રાધિકરણ ગઠન કરવાનો અરિયાલકો પ્રસ્તાવ છે. યસ્તી નેપાલી કમ્યુનિષ્ટ પાર્ટી નેકપાકા સાંસદ રમેશ કુમાર મલ્લલે પોટેકોશી બાડીપછી જલવિદ્યુત આયોજનાકા સુરૂંગમાં બેપત્તા નાગરિકો ખોજ તથા ઉદ્ધાર કાર્યકો ઉપલબ્ધિબારે સંસદલાઈ જાણકારી કરાવન માગ કરનુભયો. જલવિદ્યુત આયોજનાકા સુરૂંગ મધ્યે કતિવટામાં ખોજ તથા ઉદ્ધાર કાર્ય સંપન્ન ભયો ર કતિવટામાં અજય જારી છ ભન્ને બારે સરકારે સંસદલાઈ જાણકારી કરાવન પર્ને ઉહાંકો માગ છ. यस्तै राष्ट्रिय स्वतन्त्र पार्टीका सांसद जगदीश खरेलले दैवी प्रकोप उद्धार कोषको नाम परिवर्तन गरी प्रधानमन्त्री विपत राहत कोष कायम गर्न प्रस्ताव गर्नुभयो. पछिल्लो समय मुलुकमा घटिरहेका विपत्का घटनालाई दैवी प्रकोप भन्न नमिल्ने भन्दै उहाँले बाढी, पहिरो, डुबान, कटान तथा भूकम्प लगायतका विपत मानव सिर्जित वा प्राकृतिक विपत्का रूपमा बुझ्नुपर्ने बताउनु भएको छ. बैठकमा बोल्ने अन्य सांसदहरूले बाढी पीडित कहाँ राहत नपुगेको, सैनिक अस्पतालको आइसियूमा बिरामीको अन्तर्वार्ता लिएको तथा पहिचान भइसकेका शवहरू हस्तान्तरणमा ढिलाइ भएको लगायतका विषयमा सरकारको ध्यान आकर्षण गराएका थिए. नेपाली कङ्ग्रेसले विपद व्यवस्थापनका लागि संसदीय उच्च स्तरीय समिति गठन गर्न सभामुखको ध्यान आकर्षण गराएको छ. कङ्ग्रेस संसदीय दलका नेता विष्णुराज आङदाम्बेले सभामुख डोलप्रसाद अरियाललाई आज भेटेर दलहरूबीच भएको सहमति अनुसार उच्चस्तरीय समिति गठन गर्न माग गर्नुभएको हो. विपदपछिको राहत उद्धार तथा पुनस्थापनाको काम प्रभावकारी र पारदर्शी बनाउन तत्काल संसदीय उच्चस्तरीय समिति गठन गर्न माग गरेको भन्दै उहाँले विपद व्यवस्थापनमा राज्यका सबै निकाय र राजनैतिक दलको समन्वय आवश्यक रहेको बताउनुभयो. राहत व्यवस्थापनदेखि पुनस्थापनासम्मका कामलाई जिम्मेवार पारदर्शी र व्यवस्थित बनाउन समिति आवश्यक रहेको उहाँको भनाइ छ.
2: अहिलेको राहत व्यवस्थापनदेखि र पुनर्स्थापनाको जुन पाटो छ पीडितहरूलाई हेर्ने, उहाँहरूको चाहिँ कुन अवस्था छ, बालबच्चाको कुरा अब सुत्केरी महिलाहरूको महिलादेखि लिएर चाहिँ बालबच्चादेखि हरेक पाटोको कुराहरू छ, उहाँहरूको चाहिँ पुनर्स्थापनाको कुरा छ, नयाँ बस्ती कहाँनिर सुरक्षित ढङ्गबाट बसाउने, यो सबैलाई चाहिँ एउटा जिम्मेवारीपूर्ण ढङ्गबाट, पारदर्शी ढङ्गबाट, र जो जसले चाहिँ हामीलाई राहत दिनुभएको छ, जो जसले सहयोग गर्नुभएको छ, उहाँहरूको सहयोगको सुनिश्चितता र त्यसको चाहिँ सदुपयोग हामीले यसरी गर्दैछौँ भन्ने कुरा पनि हामीले भन्नु छ।
0: सभामुखसँगको भेटमा उहाँले नेपाली कङ्ग्रेसको 15 महाधिवेशनको कार्यतालिकाबारे पनि जानकारी गराउनु भएको थियो। नेपाली कङ्ग्रेसको केन्द्रीय महाधिवेशन 16 19 गतेसम्म हुने तालिका तय भएको छ। राष्ट्रसभाका अध्यक्ष नारायण प्रसाद दाहालले नेपालमा रोजगारीका अवसर सृजना गर्ने सम्भावना रहेको खर्क तथा चरण क्षेत्रको विकासमा विभिन्न कानूनी अवरोध देखिएको बताउनु भएको छ। नेपाल र भुटानका खर्क तथा चरण क्षेत्रको पुनर्स्थापना कार्यक्रमबाट प्राप्त अनुभवलाई नेपालको खर्क नीतिमा रूपान्तरण सम्बन्धी बहुसरोकारवाला छलफल कार्यक्रममा बोल्दै आज दाहालले खर्क सम्बन्धी कानूनलाई व्यापक रूपमा पुनरावलोकन गर्नुपर्ने बताउनुभयो। वन ऐन, राष्ट्रिय निकुञ्ज तथा वन्यजन्तु संरक्षण ऐन र भूमि सम्बन्धी कानून लगायतका व्यवस्थाबीच एक अर्कालाई सहयोग गर्ने भन्दा पनि कतिपय अवस्थामा एक अर्काको क्षेत्र विस्थापित गर्ने अवस्था देखिएको उहाँको भनाइ थियो।
3: हाम्रा ऐनहरूले एक्लै अर्कोलाई सहयोग गर्ने भन्दा पनि एक्लै अर्कोलाई विस्थापित गर्ने खालको जो देखिँदैछ, वन ऐनको कुरा, राष्ट्रिय निकुञ्ज ऐनको कुरा, होइन, भूमिसँग सम्बन्धित पनि त्यसैसँग जोडिएको यी सबै विषयहरूलाई अलिकति व्यापक रूपमा छलफल गरेर अब यही कुराले चाहिँ के